0: So we have a simple formula like A for A1C below 6.5, B for blood pressure, C for cholesterol, which is LDL cholesterol below 70, D for diet, appropriate diet practices which are culturally sensitive and adaptable. Because remember, in a lot of these countries there is fasting and feasting. For example, Dr. Hamdi from Joslin presented the IDF algorithm for Ramadan, which is just going to come up, which is a feasting. Remember, all sects, whether it's the Jews, whether it's the Hindus, whether it's the Muslims, whether it is the even the Catholics, have the Lent. So they all have some amount of fast, and these fasts are followed by feasts. And when a diabetic does fasting, then sometimes it could be deleterious, because you can have very low sugars or very high sugars. And therefore it's important to appropriate and have recommendations for fasting and feasting behavior, and ensure that we adapt local customs, local cultural inputs into the day-to-day management of diabetes, so that we can get better outcomes. And of course, ease for exercise. For example, we are weak in muscles, so we need to do 60 minutes of exercise every day, including muscle strengthening exercises, compared to our Caucasian counterparts who can just do a jog or a run, and for 30 minutes, three times a week, that's good enough. So personalized diabetes care is a holistic approach, keeping patient at the center of the universe. And that is really the DNA of this whole transcultural matrix, ensuring that we are able to adhere. Because the biggest challenge with people is when you tell them to do something or don't do something, they usually rebel. And because they rebel, we want to ensure that we make them appropriate, take into account their culture, take into account their local customs, and ensure that they do the right thing so that they get a better outcome. So there are a lot of new treatments which are coming up in diabetes. For example, we know SGLT2 inhibitors have arrived. We know we are looking at molecular mimics which will improve the insulin signaling pathway, and many nutrients modulate that. So obviously we are having that. We have not closed the loop on the artificial pancreas, but we are almost there. We have better use of ensuring digital technology and using big data for meaningful decision making with patients. So obviously we are developing tools, whether they are digital, whether they are pharmaceutical, so that we can close the loop so that the patients can get better control of their diabetes. The whole current philosophy of diabetes management is that patients should live happily with diabetes. They should smile, they should not be depressed, and they should be confident that they can handle the disease better. And therefore, we have better and better tools. We are still in the search for the oral insulin. It's still elusive for the type 1 diabetic patients. But the artificial pancreas loop is almost closed, and I'm sure in a couple of years we will have good hope for type 1 diabetics. As far as type 2 diabetes is concerned and obesity is concerned, we have better and better molecular targets which we can address, and I'm sure we don't have a quick fix pill, but we will be able to get there better.
1: 104.91 માં ડોક્ટર જયેશ દેસાઈ કિડની વિકાર તજ્ઞ આપનું હાર્દિક સ્વાગત કરે છે. તમને થતું હશે કે ડોક્ટર વળી રેડિયો જોકે શું કામ? તો આ રેડિયોમાં આપણને કિડનીની રચના, તેના કાર્ય, તેને લગતા રોગો, કારણો, કિડનીની સારસંભાળ, સાવચેતી, ખોરાક અને હા, તમારા બધા પ્રશ્નોના જવાબો આપણને આપશું. તમારા મનમાં ઉદ્ભવતા સવાલના જવાબો અને કિડનીના રોગની અટકાવવાની સલાહ આપણને ઉપયોગ થશે. તો હવે પછીની બધી કડીઓમાં જે 3-5 મિનિટની હશે એમાં તમે સાંભળશો કિડની વિકાર તજ્ઞ ડૉક્ટર જયેશ દેસાઈને, જે વિલેપાર્લામાં શ્રીજી ક્લિનિકમાં પોતાનું પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે અને મુંબઈના ઉપનગરમાં અંધેરીથી બાંદ્રા સુધી એ પોતાની તબીબી સારવાર પેશન્ટોને આપે છે. તો ચાલો કિડનીને લગતી બીમારી વિશે આપણે સાંભળશું. આજકાલ તમે સાંભળ્યું હશે કે એન્વાયરમેન્ટલ ડે, કે જેમાં લોકો ઘણી હસ્તી, જાણીવાની હસ્તીઓ પણ આપણે કચરો સાફ કરવા માટે ઉતરી પડ્યા હતા. લોકો ચોપાટી અને જૂના દરિયા પર આવેલા કચરો સાફ કરવા ગયા. તેવી રીતે જ આપણા બોડીમાં ઉદ્ભવતો રોજનો યુરિયા અને ક્રિએટિનિન, જે આપણા વર્ડમાં કહીએ, શબ્દોમાં કહીએ તો એ કચરો, એ સાફ કરવાનું કામ આપણી મનને કિડનીઓ કરે છે. એમાં એ કચરો એટલે યુરિયા, ક્રિએટિનિન અને એવા ઘણા જ વસ્તુ છે કે જે કિડની સફાઈ ચાલુ રાખે છે. તો પછી આપણે કરવું શું? તો આજકાલના જંક ફૂડ, અનકન્ટ્રોલ ડાયાબિટીસ, અનકન્ટ્રોલ બ્લડ પ્રેશર, અને એવા કેટલાય રોગો છે કે જેનાથી કિડનીનું કામ કરવાનું ઓછું થતું જાય છે. તો તમે આ રેડિયોના માધ્યમ દ્વારા હું આપની સાથે રહીશ અને જણાવીશ કે કિડનીના રોગનું નિદાન, સારવાર, તેની સાર સંભાળ અને તેને અટકાવવાના પ્રયાસોની આપણે ચર્ચા કરશું અને તમને આ પ્રયાસ કરશું કે તમને આ કિડનીની બીમારીમાં બધું જ જાણવા મળે. તો હવે પછીની કડીઓ સાંભળશો કે જે 2-5 મિનિટની હશે અને આપણને કિડનીની વારેમાં બધું જ બતાવશે. તો ચાલો મિત્રો, પછી પાછા મળશું કિડનીની કાર્યરચના અને કિડનીની કાર્ય અને કિડનીની રચના પર આપણે ડિસ્કસ કરશું. મિત્રો, ચાલો, બાય બાય.

रेडियो चैनल 104.91 में डॉक्टर जयेश देसाई किडनी विकार तज्ञ आपनु हार्दिक स्वागत करे छे। तमोने थतुं हशे के डॉक्टर वळी रेडियो जो के शुं काम, तो आ रेडियो में आपने किडनी नी रचना, तेना कार्य, तेने लगता रोगों, कारणों, किडनी नी सार संभाळ, सावचेती, खोराक अने हा तमारा बधा प्रश्नोना जवाबो आपने आपशुं। तमारा मन में उद्भवता सवालना जवाबो अने किडनीना रोगनी अटकावानी सलाह आपने उपयोग थशे। तो हवे पछीनी बधी कड़ियोमा जे 3-5 मिनिटनी हशे एमा तमे सांभळशो किडनी विकार तज्ञ डॉक्टर जयेश देसाई ने, जे विलेपार्लामां शिजी क्लिनिकमां पोतानुं प्राइवेट प्रेक्टिस करे छे अने मुंबईना उपनगरमां अंधेरीथी बांद्रा सुधी ए पोतानी तबीबी सारवार पेशंटोने आपे छे। तो चालो किडनीने लगती बीमारी विशे आपणे सांभळीए। आजकल तमे सांभळ्युं हशे के एनवायरमेंटल डे, के जेमां लोको घणी हस्ती जानीवानी हस्तीओ पण आपणे कचरो साफ करवा माटे उतरी पड्या हता। लोको चौपाटी अने जूना दरिया पर आवेला कचरो साफ करवा गया। तेवी रीते आपणा बॉडीमां उद्भवतो रोजनो यूरिया अने क्रिएटिनिन, जे आपणा वर्डमां कहीए, शब्दोमां कहीए तो ए कचरो ए साफ करवानुं काम आपणी बंने किडनीओ करे छे। एमां ए कचरो एटले यूरिया, क्रिएटिनिन अने एवा घणा ज वस्तु छे કે જે કિડની સફાઈ ચાલુ રાખે છે। તો પછી આપણે કરવું શું? તો આજકાલના જંક ફૂડ, અનકન્ટ્રોલ ડાયાબિટીસ, અનકન્ટ્રોલ બ્લડ પ્રેશર અને એવા કેટલાય રોગો છે કે જેનાથી કિડનીનું કામ કરવાનું ઓછું થતું જાય છે। તો તમે આ રેડિયોના માધ્યમ દ્વારા હું આપની સાથે રહીશ અને જણાવીશ કે કિડનીના રોગનું નિદાન, સારવાર, તેની સાર સંભાળ અને તેને અટકાવવાના પ્રયાસો અને આપણે ચર્ચા કરશું અને તમને આ પ્રયાસ કરશું કે તમને આ કિડનીની બીમારીમાં બધું જ જાણવા મળે। તો હવે પછીની કડીઓ સાંભળશો કે જે 2-5 મિનિટની હશે અને આપણને કિડનીની વારેમાં બધું જ બતાવશે। તો ચાલો મિત્રો, પછી પાછા મળશું કિડનીની કાર્યરચના અને કિડનીની કાર્ય અને કિડનીની રચના પર આપણે ડિસ્કસ કરશું। મિત્રો ચાલો, બાય બાય।